શહે દસમિક ચારી આકાશવાણી એફએમ રેઇનબો કટક આજે રવિવાર 1948 શકાબ્દ જ્યેષ્ઠ માસ 10 દિન ઇંગ્રાજી 2026 મસ

સો ગીતા સાથે સાથે અમે કથા હોઉં છું કે તે કિછી હેલ્થ રિલેટેડ ટોપિક ઉપરે એન્ડ આજીર ટોપિક રહી છે બેક પેન ઉપરે સો એમિતી કિછી ખાદ્ય રહી છે જોટા આપણ આપણક ડાયટ રો રિમૂવ કરવા પઈ પડિબ જદી આપણ પીઠી જંત્રણા બા બેક પેન ભોગું છંતી સેમતી તો કુહા જાય છે અત્યધિક ચીની અત્યધિક લુણ ખાઇબા જમા બી ઉચિત નુહ તેબે એ જદી બેક પેન પર્ટિક્યુલરલી હોઉચી પીઠી જંત્રણા હોઉચી તાહલે અત્યધિક ચીની આ લુણ કુ કંટ્રોલ કરવાકુ પડિબ મને લુણ આ ચીની કુ કટ કરવા પઈ પડિબ મેરુદંડ હાડ પઈ બહુત ક્ષતિકારક હોઉચી અત્યધિક ચીની સેવન હાડ એવં મેરુદંડ ર જો ડિસ્ક છે તાકુ દુર્બળ કરી દીથાય અત્યધિક ચીની જદી આપણ સેવન કરુછંતી તાહલે પ્રદાહ વૃદ્ધિ હેઇ પારે પીઠી જંત્રણાર કારણ હેઇ પારે આઉ જદી પીઠી જંત્રણારે આપણ ઓલરેડી પીડિત અછંતી બેક પેન ઓલરેડી હોઉચી તાહલે ચીની સેવન બંધ કરી દિયંતુ ચીની ખાઇબા બંધ કરી દિયંતુ દેખિબે આપણ નિહાતી ભાવરે સેથરુ ઉપશમ પાઇ પારિબે સેબળે અધિક નુણ મધ્ય ખાઇબા શરીર પઈ ભલ નુહે લુણ ખાઇબા દ્વારા શરીરરુ કેલ્સિયમ લીચિંગ હેઇ પારે કેલ્સિયમ હાડકુ મજબૂત કરિબારે સાહાય્ય કરે આઉ જદી આપણ પેકેજ ફૂડ ખાઉછંતી ચિપ્સ ખાઉછંતી સેથરે અત્યધિક લુણ થાય જોટા કી આપણકર શરીર પઈ આપણકર હેલ્થ પઈ જમા બી ભલ નુહ બિલકુલ તા સહિત સાથે સાથે પછી પછી આસી જાઉછે જંક ફૂડ પિઝા બર્ગર સિંગડા બિસ્કિટ એ સબુ જદી મૈદારે તૈયારી ખાદ્ય આપણ ખાઉછંતી સેટા મધ્ય શરીર પાઈ જમા બી ભલ નુહ જદી આપણકર પર્ટિક્યુલરલી બેક પેન હોઉછે તેણુ મેરુદંડ એવં તાર ડિસ્ક ઉપર નકારાત્મક પ્રભાવ પડીથાય એન્ડ તા બદળે જંત્રણા વૃદ્ધિ હોય સો ફાઇન મૈદા બદળે આપણ ખાદ્યરે મલ્ટીગ્રેન અટા યુઝ કરી પારિબે ઓટ્સ યુઝ કરી પારિબે બાર્લી યુઝ કરી પારિબે એ સબુ ખાદ્ય આપણ આપણક ડાયટ્રે સામેલ કરી પારિબે